0: ઉમેશ મેડમ.
1: બોલો સર.
0: મેડમ, મુક્કામ પોસ્ટ સાસરે, તાલુકા સાસરી, જિલ્લા ધોરી, કિશોર જાદવ બોલતો મેડમ.
1: હો, બોલા ને.
0: મારા ગાના આયતો તમારા.
1: હો, સંગો.
0: રાજા હિન્દુસ્તાની એ ચિત્રપટ હતો. ગીતાજી બોલા હે, પરદેશી પરદેશી જાણા નહીં. અને મિત્રાજી નામ સાંભળો મેડમ. કિશોર જાદવ, કેતન જાદવ, બહુ સાહેબ પવાર, શ્રી અમદેશ વાલ્મિક મરાઠે, વાલ્મિક રાજપૂત પવાર, કાર્તિક સોરોને સર્વસ કાર્યક્રમ આપણે આયોજિત કરશું મેડમ.
1: મસ્ત.